વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથીઓ શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કરી છે FM 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે બુધવાર, અષાઢ માસ, દિનાંક 24, શક સંવત 1948, એટલે કે તારીખ 15 જુલાઈ 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું કેતન પટેલ હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. હવે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાન મથકનું બાકીનું કામ 3 મહિનામાં પૂર્ણ કરીને વિમાન સેવાઓ શરૂ કરાશે. ત્રિભુવન સહકાર યુનિવર્સિટીના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ વિશ્વભરમાં સહકાર પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કૃષિમંત્રી. આજે કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ, રથયાત્રાની તૈયારીઓ સહિતના મુદ્દે ચર્ચા. સલામતીના લોખંડી બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ આવતીકાલે નગરચર્યાએ નીકળશે અને પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. ધોલેરા ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરી લગભગ 80% પૂર્ણ થઈ છે અને આગામી 3 મહિનામાં બાકીનું કામ પૂરું કરી વિમાન સેવાઓ શરૂ કરાશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ ગઈકાલે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જાહેરાત કરી હતી.
1: ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ન કેવલ અહેમદાબાદ યા ગુજરાત કે લીએ પર પૂરે દેશ કે લીએ હી એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હૈ. સબકો પાર કરતે હુએ કરીબ 80% ઓફ ધ વર્ક યહાં પે હમને કમ્પ્લીટ કિયા. અભી પીછે એરપોર્ટ કા હી ટર્મિનલ બિલ્ડિંગ હૈ જહાં પે 75% ઓફ ધ વર્ક કમ્પ્લીટ હો ગયા હૈ.
0: મંત્રીએ એ પણ જાહેરાત કરી હતી કે વડોદરામાં એરબસના સહયોગથી બનેલા સંરક્ષણ ક્ષેત્રના પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C-295 વિમાનના મેન્ટેનન્સ રિપેર માટે આ એરપોર્ટ પર ખાસ

0: હેંગર્સ બનાવાશે. આણંદ સ્થિત ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી મુરલીધર મોહોલેએ જણાવ્યું હતું કે કૃષિ, ડેરી, બેન્કિંગ, મત્સ્યોદ્યોગ અને સંલગ્ન ક્ષેત્રોમાં થઈ રહેલા સુધારાઓ તથા વિસ્તરણને કારણે સહકારી ક્ષેત્રમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. એનડીડીબી કેમ્પસમાં યોજાયેલા દીક્ષાંત સમારોહમાં કુલ 304 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે અહીંથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ વિશ્વભરમાં સહકાર ક્ષેત્રના પ્રતિનિધિ સ્વરૂપે કામગીરી બજાવે છે.
1: દીક્ષાંત સમારોહમાં પહેલી બેચ ગ્રેજ્યુએશન પસાર કરીને એ સમગ્ર ભારતવર્ષમાં અને વિશ્વના ફલક ઉપર સમગ્ર ભારતવર્ષના બાળકો જવાના છે. તમામ વિદ્યાર્થીઓની શુભકામના અને નવી ઉંચાઈઓ ઉપર સહકારિતા, આપણું ગ્રામીણ તંત્રનું મોડલ, આપણી ખેતીવાડી, પશુપાલન, આ બધા જ વ્યવસાય હતા વિદ્યાર્થીઓ 100% કેમ્પસની અંદર એમને નોકરી મળી જાય આ પ્રકારની કેપેસિટી આપણે યુનિવર્સિટીએ ઉભી કરી છે.
0: બીજી તરફ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીમાં એમબીએ રૂરલ મેનેજમેન્ટની સ્નાતક થનારી બેચનું 100% પ્લેસમેન્ટ થયું છે. પ્લેસમેન્ટ પ્રક્રિયામાં 135 સંસ્થાઓ અને કંપનીઓએ ભાગ લીધો હતો, જેનાથી 83 ભરતી કરનારાઓએ કુલ 383 ઓફર આપ્યા. ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રી પ્લેસમેન્ટની 13 ઓફર પણ મળી હતી. ત્રિભુવન સહકારી યુનિવર્સિટીમાં ઇરમાની ચાલુ વર્ષે બેચની ઓફર કરવામાં આવેલું વાર્ષિક સરેરાશ પેકેજ 16.34 લાખ રહ્યું હતું, જે અગાઉના વર્ષની સરખામણીએ 3.94% વધુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે 10 વાગે કેબિનેટ બેઠક મળશે, જેમાં રથયાત્રાની તૈયારીઓ, રાજ્યભરમાં નીકળનારી રથયાત્રાની સુરક્ષા અને અમદાવાદમાં થયેલી વ્યવસ્થા, રાજ્યમાં વરસાદની સ્થિતિ, વરસાદ બાદ થયેલા નુકસાન અને સહાય બાબતે સમીક્ષા થશે. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ ચર્ચા થવાની સંભાવના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800 11 7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને એસએમએસમાં મળેલી લીંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. સલામતીની લોખંડી વ્યવસ્થા વચ્ચે ભગવાન જગન્નાથ અષાઢી બીજના પાવન પર્વ પર નગરચર્યાએ નીકળશે, તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરતા નાયબ મુખ્યમંત્રીએ સલામતીની વ્યવસ્થાના તમામ પાસાઓની ચર્ચા કરી હતી, તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચન કર્યા હતા. 16.2 કિલોમીટર લાંબા પરંપરાગત રથયાત્રા રૂટ પર 3 મુખ્ય રથો સાથે 18 ગજરાજ, 103 ટ્રક અને 30 અખાડા જોડાશે, જ્યારે સુરક્ષા માટે સમગ્ર રૂટ 26 રેન્જ અને 1397 પોઈન્ટમાં વિભાજીત 10 આઈજી, ડીઆઈજી સહિત 30,000થી વધુ પોલીસ જવાનો તૈનાત છે. આ વર્ષે રથયાત્રાની સલામતી માટે આધુનિક ટેકનોલોજીનો સમન્વય સાધવામાં આવ્યું હોવાનું શ્રી સંઘવીએ જણાવ્યું હતું.
2: અને હું સેવીજનોને બી વિનંતી કરું છું, મંડળીઓને બી વિનંતી કરું છું, જ્યાં તક પ્રસાર નહીં કરવો જોઈએ જેથી ગજરાજને કોઈ બી પ્રકારની ડિસ્ટર્બન્સ ના આવે અને આખા યાત્રાના રૂટ પર સરળતાથી મંદિર સુધી પહોંચી શકે તે માટે તમામ શહેરીજનો મદદગાર બને.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. અમદાવાદની રથયાત્રા દરમિયાન 100થી વધુ ડ્રોન દ્વારા લાઇવ સર્વેલન્સ, હાથીઓની દેખરેખ માટે જીપીએસ, સીસીટીવી અને ડેસીબલ મીટર, બોડી વોર્ન કેમેરા, હાઇટેક વાયરલેસ સિસ્ટમ, એઆઈ વોઇસ બોટ, એન્ટ્રી ડ્રોન ગન તથા શંકાસ્પદ તત્વો અને ગુનેગારોને ઝડપવા માટે એઆઈ ફેસ રેકોગ્નિશન કેમેરા જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આ સિસ્ટમનું ગઈકાલે નિદર્શન કરાયું હતું. ડ્રોન અંગેની માહિતી આપતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે જો કોઈ નોંધણી વિનાનું ડ્રોન ઉડતું નજરે પડશે તો તેને તોડી પડાશે.
3: જે પણ રજીસ્ટ્રેશન થયેલા ડ્રોન છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા, એ સિવાયના કોઈ પણ ડ્રોન જો રથયાત્રાના રૂટ પર દેખાશે તો 5 જેટી ડ્રોન ગન વિવિધ પોઈન્ટ પર ગોઠવેલ છે. જો તે ડ્રોન ડિટેક્ટ થશે તો તાત્કાલિક તેને સોફ્ટ કિલ કરી

0: જ જગ્યા પર પાડી દેવામાં આવશે, અથવા તો બેક ટુ હોમ કે તે જ્યાંથી પણ આવેલું છે ત્યાં એ ડ્રોનને પરત કરી અને સિસ્ટમને તોડી પાડવામાં આવશે.
1: ક્રિકેટમાં ભારતે ગઈકાલે પ્રથમ એક દિવસીય મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું. બર્મિંગહામના એજબેન્ટન ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતા 258 રન બનાવ્યા, જેમાં સૌથી વધુ જો રૂટે 76 અને લિયામ ડોસને 68 રન બનાવ્યા. જવાબમાં ભારતે 45 ઓવર અને 2 બોલમાં 4 વિકેટ ગુમાવીને 262 રન બનાવીને લક્ષ્ય વોશિંગ્ટન સુંદરે 52 રન બનાવ્યા હતા. રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. હાલ કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ભારે વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી, તેમ હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું. જ્યારે રાજ્યમાં આજે સવારે 6 વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન સુરત, સાબરકાંઠા, કચ્છ, તાપી સહિતના જિલ્લાના 17 તાલુકાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનના 3 પોલીસકર્મીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. તેમના પર મોબાઈલ પરત આપવા 3 લાખની લાંચ લેવાનો આરોપ હતો. એસીબીએ પાનોલી પોલીસ સ્ટેશન સામે આવેલા ડી સ્ટાફની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવીને ત્રણેય પોલીસકર્મીઓને પ્રથમ હપ્તાના 1 લાખ રૂપિયા લેતા રંગે હાથે ઝડપ્યા હતા. કચ્છ જિલ્લામાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષ દરમિયાન સંભવિત ઘાસની અછત અંગે સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લામાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ ન થતાં સંભવિત ઘાસની અછતની સ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારી, વિવિધ વિભાગો વચ્ચે સંકલન તેમજ જરૂરી આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. અમદાવાદ શહેરમાં વાહનોના હોર્નના વધુ પડતા ઉપયોગથી સર્જાતા અવાજ પ્રદૂષણને નિયંત્રિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીન ટેકનોલોજી આધારિત પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત લોટ આધારિત વાય હોંક ડિવાઇસ પસંદગીના વાહનોમાં સ્થાપિત કરવામાં આવશે. ડિવાઇસમાં સમાવિષ્ટ સ્માર્ટ નોઇઝ સેન્સરની મદદથી વાહનના હોર્નના ઉપયોગ અંગેનો ડેટા એકત્રિત કરવામાં આવશે તેમજ તેનું વિશ્લેષણ કરવામાં આવશે. અમદાવાદ સ્થિત એસવીપીઆઈ એરપોર્ટને ગ્રાહક અનુભવ ક્ષેત્રે પ્રતિષ્ઠિત એરપોર્ટ કસ્ટમર એક્સપિરિયન્સ લેવલ 5 એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે. આ સન્માન મેળવનારું ભારતનું 3rd એરપોર્ટ બન્યું છે. મુસાફરોને તેમની સમગ્ર યાત્રા દરમિયાન શ્રેષ્ઠ સુવિધાસભર અને ગ્રાહક કેન્દ્રિત અનુભવ પ્રદાન કરવાની એરપોર્ટની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક વાહન ચોરને ઝડપીને 9 બાઇક કબજે કરી છે, જ્યારે ફરાર આરોપીને પકડવા માટે તાજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, સાબરકાંઠા અને અરવલ્લીના અલગ અલગ વિસ્તારમાંથી બાઇક ચોરી કરીને રાજસ્થાનમાં વેચવામાં આવતી હતી. રાજકોટમાં લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા 2-6 સપ્ટેમ્બર સુધી 5 દિવસે લોકમેળાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલ, પ્લોટ માટેની અરજી, ડ્રો તથા હરાજીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર આ મેળા માટે સ્ટોલ, પ્લોટ માટે અરજદારો 20-28 જુલાઈ સુધી અરજી કરી શકશે, જેનો ડ્રો અને હરાજી 1-6 ઓગસ્ટ દરમિયાન થશે. ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાનમથકનું બાકીનું કામ 3 મહિનામાં પૂર્ણ કરીને વિમાન સેવાઓ શરૂ કરાશે. ત્રિભુવન સહકાર યુનિવર્સિટીના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ વિશ્વભરમાં સહકાર પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કૃષિમંત્રી. આજે કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ, રથયાત્રાની તૈયારીઓ સહિતના મુદ્દે ચર્ચા. સલામતીના લોખંડી બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ આવતીકાલે નગરજરીયાએ નીકળશે અને પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા, બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
4: और साथियों की भरत व्यास के बोल अविनाश व्यास की धुन.

નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. હૈદરાબાદમાં આજથી બે દિવસીય 12મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકનો પ્રારંભ. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી આજે દિલ્હીમાં ખનિજ બ્લોક્સની હરાજીના 8મા તબક્કાનો પ્રારંભ કરાવશે. ભારત અને યુકે વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અમલમાં આવતા યુકેમાં ભારતીય વ્યવસાયોની ગતિશીલતા અને સ્પર્ધાત્મકતાને વેગ મળશે. હોર્મુઝ સમુદ્ર દુનિમાં બે વેપારી જહાજો પર હુમલા બાદ ભારતીય નાવિકોની સુરક્ષા માટે નાવિક પ્રથમ પહેલ શરૂ. ક્રિકેટમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું, જ્યારે ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ફાન્સને હરાવીને સ્પેન ફાઇનલમાં. આજથી હૈદરાબાદમાં 12મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક શરૂ થશે. આ બે દિવસીય બેઠકમાં બ્રિક્સ દેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા કરશે. આ બેઠકમાં સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવા, શ્રમ ક્ષેત્રને સુવ્યવસ્થિત કરવા અને કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારવા જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. રોજગાર કાર્યકારી જૂથ દ્વારા તૈયાર કરાયેલ ડ્રાફ્ટ ઘોષણાપત્ર પર પણ વિચારણા કરવામાં આવશે. આ બેઠકનો ઉદ્દેશ્ય શ્રમ નીતિઓ, કૌશલ્ય વિકાસ અને સમાવિષ્ટ રોજગારના ક્ષેત્રોમાં બ્રિક્સ દેશો વચ્ચે સહયોગને મજબૂત બનાવવાનો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બ્રસેલ્સમાં યુરોપીયન યુનિયનના વિદેશ અને સુરક્ષા નીતિના ઉચ્ચ પ્રતિનિધિ કાજા કલાસ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે તેમની વચ્ચે પશ્ચિમ એશિયા અને શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ચર્ચા થઈ છે. બંને નેતાઓએ સલામત અને અવરોધ રહિત દરિયાઈ વાણિજ્યના મહત્વ પર પણ ચર્ચા કરી. આ સાથે જ શ્રીમતી કલાસે પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ ભારત યુરોપીયન યુનિયન સંબંધો માટે એક ઐતિહાસિક વર્ષ છે, જેમાં બંને પક્ષો વચ્ચે વેપાર, ટેકનોલોજી, સુરક્ષા અને સંરક્ષણમાં સહયોગ વધુ ગાઢ બની રહ્યો છે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી આજે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનિજ બ્લોક્સની હરાજીના 8મા તબક્કાનો પ્રારંભ કરાવશે. ખાણ મંત્રાલયે જણાવ્યું કે આ તબક્કામાં 9 રાજ્યોમાં ફેલાયેલા 20 મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનિજ બ્લોક્સનો સમાવેશ થાય છે, જેમાં 13 નવા ઓળખાયેલા બ્લોક્સ છે અને બીજા 7 બ્લોક્સ શોધખોળ હેઠળ છે. ખનિજ પોર્ટફોલિયોમાં મોલીબડેનમ, ગ્રેફાઇટ, ગ્લાઉકોનાઇટ, રેર અર્થ એલીમેન્ટ્સ, ટાઇટેનિયમ, રંગસ્ટન, પોટાશ, લિથિયમ, સીઝિયમ,

0: અને રૂબીડીયમનો સમાવેશ થાય છે. આ ખનીજો સ્વચ્છ ઉર્જા, અદ્યતન ઉત્પાદન, ખાતરો સંરક્ષણ અને અન્ય વ્યૂહાત્મક ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ છે. રાજ્યના 7 તબક્કા પૂરા થયા પછી મંત્રાલયે 88 મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજ બ્લોક્સમાંથી 56ની સફળતાપૂર્વક હરાજી કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સ્પેનની મુલાકાત પૂરી કરી બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પહોંચ્યા. યુરોપ પ્રવાસ દરમિયાન ભારતની આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે ઉચ્ચસ્તરીય ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ કેન્દ્રીય મંત્રીની સાથે છે. આ બેઠકમાં વેપાર, રોકાણ, ટેકનોલોજી, નવીનતા અને ટકાઉપણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. શ્રી ગોયલ બેલ્જિયમના નાયબ પ્રધાનમંત્રી ડેવિડ ક્લેરીનવલને મળ્યા અને વેપાર, રોકાણ, ટેકનોલોજી અને કાર્યબળ ગતિશીલતામાં ભારત બેલ્જિયમ સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી. શ્રી ગોયલ બ્રસેલ્સમાં યુરોપિયન કૃષિ અને ખાદ્ય કમિશનર ક્રિસ્ટોફ હેન્સનને મળ્યા. ખાદ્ય સુરક્ષામાં વધારો કરીને, ખેડૂતોને ટેકો આપીને અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપીને કૃષિ ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના વિષય પર ચર્ચા કરવામાં આવી. ભારત અને યુકે વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અમલમાં આવ્યો, જે યુકેમાં ભારતીય વ્યવસાયોની ગતિશીલતા અને સ્પર્ધાત્મકતાને વેગ આપશે. આ સીમાચિહ્ન રૂપ કરાર હેઠળ ભારતીય નિકાસને યુકે બજારમાં 90% ટેરિફ લાઇન પર શૂન્ય ડ્યુટી એક્સેસ મળશે. આ કરાર ભારત અને યુકેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક મહત્વનું પગલું છે. સાંભળીએ એક અહેવાલ.
1: इस समझौते के तहत भारतीय निर्यातकों को ब्रिटेन में कई प्रमुख क्षेत्रों में शुल्क पूरी तरह समाप्त होने का लाभ मिलेगा. प्रोसेस्ड फूड उत्पादों पर 70% तक, समुद्री उत्पादों पर 21% से अधिक, इंजीनियरिंग सामान और ऑटो कंपोनेंट्स पर लगभग 18%, चमड़े और फुटवेयर उत्पादों पर 16% तथा वस्त्र और परिधान पर लगभग 12% तक लगने वाला शुल्क अब शून्य हो जाएगा. इससे ब्रिटेन के बाजार में भारतीय उत्पादों की प्रतिस्पर्धा बढ़ेगी. किसानों, मछुआरों, सूक्ष्म, लघु और मध्यम उद्यमियों तथा विनिर्माण क्षेत्र को नए अवसर मिलेंगे. रोहन के साथ अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પર પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ કોલ પણ કરી શકે છે અને એસએમએસમાં મળેલી લીંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ AIRNews_ABID ને ફોલો કરશો. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં 2 વેપારી જહાજો પર હુમલા બાદ પશ્ચિમ એશિયામાં દરિયા સુરક્ષાની વધતી ચિંતાઓ વચ્ચે કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સંઘર્ષગ્રસ્ત પ્રદેશમાં કાર્યરત ભારતીય નાગરિકોની સુરક્ષા માટે એક વ્યાપક નાવિક પ્રથમ પહેલ શરૂ કરી છે. મંત્રીએ નાવિકોની સલામતી અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે સમગ્ર સરકારના પ્રતિભાવનો પણ નિર્દેશ આપ્યો છે. સાંભળીએ કહેવાલ.
2: पश्चिम एशिया में समुद्री सुरक्षा स्थिति की समीक्षा के लिए नई दिल्ली में उच्च स्तरीय अंतर मंत्रालय बैठक की अध्यक्षता करते हुए केंद्रीय मंत्री सर्बानंद सोनोवाल ने क्षेत्र में संचालित प्रत्येक भारतीय नाविक की जहाजवार वास्तविक समय में निगरानी और प्रभावित प्रत्येक भारतीय नाविक के लिए समर्पित संपर्क अधिकारी नियुक्त करने के निर्देश दिए. श्री सोनोवाल ने डीजी शिपिंग को फारस की खाड़ी, हॉर्मुज जलडमरू मध्य और ओमान की खाड़ी में संचालित सभी जहाजों पर तैनात भारतीय नाविकों की निगरानी के लिए एक परिचालन डैशबोर्ड स्थापित करने के निर्देश दिए. रोहन के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: સરકારે દેશનો પહેલો સેવા ઉત્પાદન સૂચકાંક આઈએસપી પ્રસિદ્ધ કર્યો. આઈએસપી ઔપચારિક સેવા ક્ષેત્રની પ્રવૃત્તિનું માસિક મૂલ્યાંકન કરશે. 2024-25ને આધાર વર્ષ તરીકે ગણીને તૈયાર કરાયેલો આ પહેલો સેવા ઉત્પાદન સૂચકાંક એપ્રિલ 2026 માટે છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે તેને દેશના સેવા ક્ષેત્રનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવા અને આંકડાકીય પ્રણાલીને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. ક્રિકેટમાં ભારતે ગઈકાલે પ્રથમ એક દિવસીય મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું. બર્મિંગહામના એઝબેસ્ટન ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતા 258 રન જ બનાવ્યા, જેના જવાબમાં ભારતે 45 ઓવર અને 2 બોલમાં 4 વિકેટ ગુમાવીને 262 રન બનાવીને લક્ષ્ય હાંસલ કર્યું. કેપ્ટન શુભમન ગીલે સૌથી વધુ 80, જ્યારે અક્ષર પટેલે 57 અને વોશિંગ્ટન સુંદરે 52 રન બનાવ્યા. ભારત તરફથી અક્ષર પટેલે 4 વિકેટ ઝડપી અને તેમને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા. ત્રણ મેચની

0: શ્રેણીની બીજી મેચ આવતીકાલે કાર્ડિફમાં રમાશે. અમેરિકાના ટેક્સાસમાં રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં સ્પેને ફાન્સને 2-0થી હરાવીને ફિફા વર્લ્ડ કપના ફાઇનલમાં સ્થાન મેળવ્યું. 22મી મિનિટે પેનલ્ટીથી સ્પેન માટે મિકેલ ઓયાઝારબાલે પહેલો ગોલ કર્યો, ત્યારબાદ પેડ્રો પુરોએ 58મી મિનિટે બીજો ગોલ કર્યો. હવે ફાઇનલમાં સ્પેનનો સામનો આજે રાત્રે આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમીફાઇનલના વિજેતા સામે થવાનો છે. ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી અનિલ મેનન અને અન્ય 2 રશિયન અવકાશયાત્રીઓ સહિતના યાનનું આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતેથી પ્રક્ષેપણ થયું. તેમણે સોયુઝ MH-29 અવકાશયાનમાં કઝાગિસ્તાનથી અવકાશયાત્રા શરૂ કરી. અનિલ મેનનની આ પ્રથમ અવકાશયાત્રા છે. તેમનું મિશન લગભગ 8 મહિના ચાલશે અને તેઓ એપ્રિલ 2027માં પૃથ્વી પર પાછા ફરશે. નાસાના જણાવ્યા અનુસાર આ સમય દરમિયાન અનિલ મેનન વૈજ્ઞાનિક સંશોધન અને નવી તકનીકોના પરીક્ષણ સાથે સંકળાયેલા અનેક પ્રયોગો કરશે, જે ભવિષ્યના અવકાશ મિશન અને પૃથ્વી પરના જીવન માટે ઉપયોગી થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં વિવિધ સમાચાર છપાયા છે. સંદેશ લખે છે કે રામ મંદિરમાં 3 કરોડની દાન ચોરીની ટ્રસ્ટના ખજાનજીની કબૂલાત. ગુજરાત સમાચાર લખે છે કે અમેરિકા ઇરાન યુદ્ધથી ભારતનો જીડીપી 1.2% ગગડ્યો. દિવ્ય ભાસ્કર લખે છે કે હોર્મુઝ 30 ભારતીય ક્રૂ ધરાવતા 2 ટેન્કર પર ઇરાનનો હુમલો, 1નું મોત, 10 ઇજાગ્રસ્ત. નવગુજરાત સમયે લખ્યું છે કે ટ્રમ્પે ફેરવી તોડ્યું, હોર્મુઝમાં 20% ટેક્સના બદલે ખાડી દેશો અમેરિકામાં રોકાણ કરે. અને ફૂલછાબ લખે છે કે શાળા મૂલ્યાંકનમાં 3જી ભાષામાં પાસ થવું અનિવાર્ય, સીબીએસઈનો નિર્દેશ.
0: અને હવે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. હૈદરાબાદમાં આજથી 2 દિવસીય 12મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકનો પ્રારંભ. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી આજે દિલ્હીમાં ખનિજ બ્લોક્સની હરાજીના 8મા તબક્કાનો પ્રારંભ કરાવશે. ભારત અને યુકે વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અમલમાં આવતા યુકેમાં ભારતીય વ્યવસાયોની ગતિશીલતા અને સ્પર્ધાત્મકતાને વેગ મળશે. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં 2 વેપારી જહાજો પર હુમલા બાદ ભારતીય નાવિકોની સુરક્ષા માટે નાવિક પ્રથમ પહેલ શરૂ. ક્રિકેટમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું, જ્યારે ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ફાન્સને હરાવીને સ્પેન ફાઇનલમાં. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. હવે સાંભળીએ એક ગીત. ફિલ્મ છે પ્રેમ ગીત, પ્રેમ ગ્રંથ. સ્વર આપ્યો છે વિનોદ રાઠોડે અને અલકા યાજ્ઞિકે. શબ્દરચના આનંદ બક્ષીને અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

આપ સાંભળી રહ્યા હતા પ્રેમ ગંધ ફિલ્મનું આ ગીત, જેને સ્વર આપ્યો હતો અલકા યાજ્ઞિક અને વિનોદ રાઠોડે, શબ્દો હતા આનંદ બક્ષીના અને સંગીત આપ્યું હતું લક્ષ્મીકાંત પ્યારેલાલે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। थोड़ी ही देर में होगा कार्यक्रम चित्रलोक।
1: श्रोता मित्रों, विविध भारती नू वडोदरा केंद्र आप सांभळी रह्या छो। केजीआईटी सावली टाइम अत्यारे सवारना 8:30 थई छे। धोरण 12 साइंस पछी एंजीनियरिंग अभ्यास माटेनो श्रेष्ठ विकल्प केज इंस्टिट्यूट ऑफ एंजीनियरिंग एंड टेक्नोलॉजी सावली।
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
3: ડિપ્લોમા બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
2: કેજેઆઈટી સાવલી।
4: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
5: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
4: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
0: લેમ્બર હુસેન પુરી કી આવાઝ મેં તનુ વેડ્સમનુ ફિલ્મ કા ગીત, રાજ શેખર કી રચના ઓર કૃષ્ણા કા સંગીત।

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર એપીટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્કે બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
4: યે સુનતે હૈ મેરે બ્રધર કી દુલ્હન ફિલ્મ કા યે ગીત.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા
3: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
3: KJIT સાવલી.
4: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનો વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ ટાઈમ અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
5: આ ભાગના પ્રાયોજક છે MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
6: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે MK ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
7: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ MK ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો MK ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.
4: સ્વાગત હૈ આપકા ચિત્રલોક કાર્યક્રમ મેં.

0: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
1: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવિકા જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગણદેવિકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવિકા જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોક આદ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
3: અશોક આદ ગ્રેટના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
4: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ.
5: અશોક આદ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે.
1: સો ઈઝી.
2: ફસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
5: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
4: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
6: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
7: હા, વરસાદમાં.
6: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.

0: हम बोल रहे हैं विविध भारती से। आज के फनकार कार्यक्रम आप सुनेंगे बस थोड़ी ही देर में।
1: आप सांभळी रह्या छो विविध भारती नू वडोदरा केंद्र पूजा प्लस टाइम। अत्यारे सवारना 9:30 थई छे। માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું। પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં, પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
2: કેસી બના યે ગાના।
3: જબ મે ગાંવ કે છોટે છોટે બચ્ચો કે સાથ ધૂલ મિટ્ટી મે ખેલા કરતા થા।
2: સંગીતકાર સચિન દેવ બર્મલ।
3: બહુત હી બુઢા કિસાન एक गीत गाया करता था। एक बूढ़े किसान का गीत मेरे दिल में घर करता गया।

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 FM પર. સમય થયો છે હેલો વિવિધ ભારતીનો. પ્રસ્તુત છે કાર્યક્રમ હેલો વિવિધ ભારતી, પ્રસ્તુતકર્તા જલ્પેશ પાઠક.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહી રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર,
3: ડિઝાઇનર.
5: અરે આર કે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ. આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આર કે બ્લાઇન્ડ્સ. ઓફિસ આપકી, સજાવટ હમારી. યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આર કે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, દાંડિયા બજાર, વડોદરા. કોલ 2427063.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો. આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ. હેલો વિવિધ ભારતી.
1: હેલો.
0: હા, કોણ વાત કરો છો?
1: જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ.
1: રક્ષાબેન બોલું છું.
0: રક્ષાબેન, બોલો બોલો, કેમ છો?
1: જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ.
1: અચાનક જ લાગી ગયો છે, હવે ગાયન સારું આપી દો.
0: કયું સારું ગીત આપી દઈએ?
1: સંતોષ સીમાનું ગાયન છે ને.
0: કયું?
1: યહાં જાતા વહાં જા, એ સંતોષ સીમા.
0: અચ્છા, એ ગીત સંભળાવીએ તમને. બરાબર છે. તો રક્ષાબેન હમણાં શું કરતા હતા તમે?
1: મેં કીધું હવે થોડું કામ કરું. અચાનક એમને મોબાઈલ હાથમાં લીધો એટલે ફોન લાગી ગયો.
0: વાહ, કેટલું સરસ નસીબ તમારું.
1: ફોન લગાવ્યો તો જો વાત નહીં કરતા.
0: કેમ, એવું નથી ગમતું અમને વાત કરવાનું?
1: એમને વાત કરવાનું ઓછું ગમે છે.
0: અચ્છા,
1: એ મને આપી દે નહીં તો બેબી નાલ દે.
0: શું નામ છે એમનું?
1: પ્રવીણ સિંહ ચૌહાણ. પોલીસ ખાતા નોકરી કરતા હતા પેલા.
0: બરાબર. અચ્છા,
1: હેલો આપો.
2: હેલો,
0: કેમ છો પ્રવીણ સિંહ?
2: બસ મજામાં.
0: તો વાત કરવાનું કેમ નથી ગમતું તમને અમારી સાથે?
2: એમને વાત કરવા દેવાની, એમને વધારે ગમે વાત કરવાની.
0: બરાબર બરાબર.
2: એટલા માટે
0: સારું સારું. તો પ્રવીણ સાહેબ, એમને કહ્યું એક ગીત અમે સંભળાવીશું સંતોષી માતાનું.

0: હેલો વિવિધ ભારતી.
1: હા વિવિધ ભારતી, કોણ વાત કરો છો?
0: અયુબભાઈ બોલું સાહેબ, વાઘડાથી. કેમ છો?
1: બસ બસ એકદમ મજામાં છે અયુબભાઈ, તમે કહો.
0: બસ નહીં કે બહુ ટાઈમ થઈ ગયો, પાછા ટ્રાય કરવા દે સર ને યાદ કરીએ.
1: ના ના, તો સારું કર્યું ને યાદ કર્યા તો. અને શું ચાલે છે વાઘરામાં અત્યારે? ગરમી, વરસાદ?
0: ગરમી નું પ્રમાણ વધારે છે, વરસાદ નથી.
1: બસ વરસાદ ની રાહ જોઈએ છીએ.
0: વરસાદ ની રાહ જોવાય છે.
1: બરાબર છે.
0: આજથી તો કાયદેસર વરસાદ મંગાય, આજે 22 જૂન કહેવાય ને.
1: વરસાદ આવી જવો જોઈએ.
0: બરાબર
1: છે, સંભળાવીશું અયુભાઈ. બાકી કામકાજ કેવું ચાલે છે?
0: બસ શાંતિ છે, ધંધામાં બેઠા છે, ચાલે છે.
1: સારું,
0: કોલ નતો લાગ્યો, આજે લાગી ગયો.
1: ના તો સારું કર્યું, અમને હતું જ કે અયુભાઈ નો બહુ સમય થી ફોન આવ્યો નથી.
0: શાંતિથી
1: બેઠા બેઠા સંભળાય તમારે?
0: આરામથી વિવિધ ભારતી સંભળાય, આખો દિવસ ચાલુ છે વિવિધ ભારતી.
1: તો તમે શાની પર સાંભળો છો? એપ્લિકેશન પર?
0: ના ના, એફએમ છે મારી પાસે.
1: બરાબર છે, તો એફએમ પર બરાબર સંભળાય છે તમને પ્રસારણ?
0: હા સંભળાય છે, કમ્પ્લેન પરફેક્ટ રિઝલ્ટ છે.
1: વાહ બહુ સરસ. સારું સારું અયુભાઈ, તો તમારી પસંદગીનું ગીત સંભળાવીએ તમને.
0: ઓકે સર,
1: આવજો.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર KJIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેન્જ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
1: ફિલ્મોની અવનવી વાતો સાથે ફિલ્મી ગીતોની મહેફિલ જમાવતો કાર્યક્રમ વાત એક ફિલ્મની દર ગુરુવારે સવારે 10 વાગે સાંભળો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી, જેના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. વાત એક ફિલ્મની.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
4: વર્ષાબેન
0: કેમ છો? વર્ષાબેન, તમારો કાયમ 11 વાગે ફોન લાગે જ નહીં.
4: લાગતો નહીં તો મેં શું કરું હવે, બોલો.
0: અરે લાગતો
4: નથી, આજે લાગ્યો આખા મહિનામાં.
0: લાગતો નથી નહીં, 11 વાગે લાગે છે એમ તમારો ફોન.
4: તમારી જોડે જ વાત થાય છે.
0: વાહ, બહુ સરસ. તો
4: વાત જ નહીં થતી.
0: તો વર્ષાબેન કયું ગીત સંભળાવીએ?
4: મને સત્યમ શ્યામનું સુંદરમનું પેલું ભોરભાઈ પનકટ પેલું નટકટ ગાયન છે ને, એ ગાયન સાંભળવું છે.
0: ચોક્કસ સંભળાવીએ. અને આવતા સોમવારે લગાવશો તમે ફોન ને? લાગશે તો પાયલ બેન હશે. એટલે આવતા સોમવારે લગાવજો પાછા. તમે લે, એક વાર તો વાત થઈ, તમે કહો છો કે અમારે લેણું જ નથી વાત કરવાનું. સાચી વાત છે. તો આવતા સોમવારે લગાવજો ત્યારે. હવે આવતા સોમવારે મળશે તમને પાયલ બેન, હા ને? સારું, ચલો પસંદગીનું ગીત સંભળાવીએ.

0: હા વિવેકભાઈ, કેવું છે? મજામાં સાહેબ?
1: બસ બસ એકદમ મજામાં. બોલો બોલો માયાબેન,
0: કેવું મજામાં? બધા
1: બસ એકદમ મજામાં છે. તમારી પસંદગીનું ગીત સાંભળ્યું કે નહીં, એનિવર્સરી વાળું?
0: હા હા હા સાંભળ્યું છે.
1: બરાબર છે,
0: યાદ કર્યા હતા તમને.
1: વાહ વાહ વાહ, શું કહો છો? બોલો, આ વખતે કયું ગીત સંભળાવીએ?
0: બસ આ વખતે કૃષ્ણા કોજેટ નું છે પેલું.
1: કયું ગીત સંભળાવીએ? સુના સુના.
0: બે પના પ્યાર હે આજા, તેરા ઇંતજાર હે આજા. એ ગીત આપી દેજો.
1: ચોક્કસ આપી દઈશું. બાકી કહો, શું ચાલે છે? શું કરતા હતા હમણાં? રસોઈ વસે થઈ ગઈ?
0: તો બસ આ કપડા બોડા ધોઈને નવરા થયા. આજે જમવાનું બનાવવાનું. આજે સાહેબ નોકરી ગયા છે.
1: બરાબર, તો કેટલા વાગે આવશે?
0: હા હવે તો જમવાના ટાઈમે આવશે, હમણાં 1-1.5 વાગે.
1: બરાબર છે. જયમીન શું કરે છે?
0: જયમીન હમણાં, આજે તો રવિ સોમ ની રજા હોય એટલે આજે હજુ સૂતો છે.
1: વાહ, કેટલું સરસ. રવિ ને સોમ બે દિવસ રજા.
0: હા, એને 2 દિવસ ની રજા હોય છે.
1: બરાબર.
0: હા, એટલે સૂતો છે.
1: બરાબર છે, કરવા દો આરામ. અને
0: આરામ કરશે.
1: હા, અમે તમારી પસંદગી નું ગીત સંભળાવીએ.
0: હા હા, યાદ આપજો.
1: ચોક્કસ ચોક્કસ.
0: થેન્ક યુ.

0: અરવિંદ ભાઈ,
1: જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ, કેમ છો?
1: બસ શાંતિ છે.
0: બોલો, કયું ગીત સંભળાવીએ
1: આજે? ફકીરાનું સંભળાવજો.
0: ફકીરાનું તો કઈ વચ્ચે તમે એકવાર આપી દી ફરમાઈશ.
1: આ કઈ બીજું આપી દો તારા. આપણે
0: કયું સંભળાવીએ?
1: હા, સુખમે સમ સાથી દુઃખમે ના કોઈ ભેરે રામ,
0: જી સંભળાઈ દઈએ.
1: હવ
0: કેમ નો ચાલે છે ઉનાળો? કેરીઓ બેરીઓ ખાવાની મજા ને?
1: કેરીઓ તો ખાઈએ છે, કાલે મારી બસડે ગઈ.
0: શું વાત કરો છો? તો જન્મદિવસ ની શુભેચ્છા તમને. શું કર્યું તમે જન્મદિવસ ના દિવસે?
1: બાર હોટેલ માં ગયા હતા.
0: વાહ વાહ,
1: દબાઈને ખાધું, ગુજરાતી થાળી હતી.
0: વાહ,
1: બે ત્રણ વાડકી રસ પી ગયો.
0: બહુ સરસ.
1: આપણી ગુજરાતી દાળ હતી, બે ત્રણ વાડકી હોય એ હોય ફટકારી.
0: બહુ સરસ. લો,
1: શેરો હતો ને ગુલાબજાંબુ, શાકભાજી બે ત્રણ જાતનો.
0: બીજું શું હતું ફરસાણ માં? શું હતું? ઈદડા હશે ને
1: એ? હતું પણ મારા કોમ નું હતું.
0: અચ્છા,
1: કારણ કે દોત નહી એટલે.
0: હા હા, એટલે વાડકી માં જેવું હોય દબાવવાનું મુદ્દા માલ. બરાબર,
1: મુદ્દા માલ વગર ખાવાનું નહીં.
0: હા સાચી વાત છે.
1: એટલે તો આ શરીર ટકી રહ્યું.
0: હમ,
1: આ 70 થી 80 વર્ષ ચાલે.
0: વાહ વાહ, તમારું

0: સ્વાસ્થ્ય હજી સારું રહે, અને તમારા જેવા શ્રોતાઓ અમને ફોન કર્યા કરે, અમારે બીજું શું જોઈએ.
1: એ તો છે જ નહીં, ઘોટાળની તકલીફ છે એટલું જ છે, બાકી કશું નહીં. તો એમ થોડું તો ચાલો ધીરો ધીરો.
0: ના, તો એ તો થોડું થોડું ચાલ્યા કરવાનું, પછી સાવ બેસી રહીએ ને તો પછી જેટલું ચાલે છે એ બંધ થઈ જાય.
1: એ પછી ખાટલો પકડવો પડે.
0: હા, ખાટલો પકડવો, એના કરતા માકડો પકડવો સારો.
1: હા બસ, હજી

0: આપવાસવાજી
1: બરાબર છે.
0: બીજી બે ખુશ ખબર કહું.
1: બોલો ને.
0: શુક્રવાર ગયા હતું મારું, તમે જ હતા
1: બરાબર.
0: એક પંકજભાઈ છે, એમને મારો અવાજ ઓળખ્યો, ચાલુ ગાયને એમનો ફોન આવ્યો કે તમારો અવાજ ઓળખ્યો મેં, કે ગણાનો ફોન આવો છું.
1: વાહ વાહ, બહુ સરસ.
0: આખા હિન્દુસ્તાન માં જ આપો પ્રોગ્રામ જાય છે?
1: આખા હિન્દુસ્તાનમાં જાય, અને કોઈ વિદેશમાં એપ્લિકેશન પર સાંભળે તો ત્યાંય સંભળાય. સારું સારું. અરવિંદભાઈ, તો તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.
0: નરેન્દ્રભાઈ ને યજાદાદી બધાને, જસભાઈ ને રમેશભાઈ કંડારી વાળા બધાને યાદ આવી દો મારી.
1: ચોક્કસ ચોક્કસ યાદ આપીશું તમારી.
0: હા
1: આવજો. જય શ્રી કૃષ્ણ.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કેજેઆઈટી સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડે બજાર, વડોદરા.
3: હેલો વિવિધ ભારતી.
4: હા, કિશોરભાઈ નમસ્કાર.
3: નમસ્કાર, કોણ વાત કરો છો?
4: કિશોરભાઈ સાંતલા, વાઘોડિયા રોડ પર.
3: બોલો બોલો કિશોરભાઈ, કેમ છો?
4: બસ મજામાં. તમારી જોડે બીજી વાર વાત થાય છે.
3: બરાબર છે, ઘણા સમય પહેલા વાત થઈ હતી.
4: હા, પેલા બી વાત થયેલી.
3: બરાબર.
4: અને હું છે ને રેડિયો નો બહુ શોખીન છું.
3: વાહ વાહ,
4: રેડિયો તો અમારે ચાલુ જોઈ, સિલાઈ કામ કરતા કરતા.
3: બરાબર છે. હા, આપણે પહેલી એક વાર વાત થઈ હતી, તમે સિલાઈ કામ કરો, પાણી ગેટ પાસે છો કે?
4: હા, પાણી ગેટ પાસે.
3: બરાબર છે, વાત થઈ હતી. બરાબર છે. તો કિશોરભાઈ, આ વખતે કયું ગીત સંભળાવીએ?
4: મેરા દિલ મચલ ગયા તો મેં રાખ્યા.
3: બરાબર છે, સંભળાવીશું કિશોરભાઈ. તો કિશોરભાઈ, આટલા બધા દિવસ કેમ થઈ ગયા તમને? બહુ સમય પછી કોલ કર્યો તમે. બોલો. સારું સારું. તો કિશોરભાઈ, આ વખતે તમારો કોલ લાગી ગયો છે અને તમારી પસંદગીનું ગીત અમે ચોક્કસ સંભળાવીશું.
4: ઓકે, આવજો.
3: આવજો.

સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

0: પૂજા પ્લસ માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલે રાજા ડિપાર્ટમેન્ટમાં, પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: હેલો વિદ્યાર્થી,
2: ગુડ મોર્નિંગ.
1: ગુડ મોર્નિંગ અમિત.
2: અમિત બોલ રહા હું વડોદરા સે.
1: વહી બોલા મેં, અમિત બાત કર રહે હો.
2: જી જી,
1: કેસે હો?
2: કેસે હો સર, બતાઈએ.
1: બસ હમ એકદમ બઢિયા, આપ કેસે, બતાઈએ.
2: બસ બઢિયા. ઓર

0: તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495 264-8495. અમારો STD કોડ છે 0265-0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10-11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.
1: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ હેલો વિવિધ ભારતી, જેને પ્રસ્તુત કર્યો જલ્પેશ પાઠકે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: વિડિયો લાઇક કરવાના પૈસા મળશે. સો ઇઝી. પસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 FM પર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. મિત્રો, આજે 15 જુલાઈ, વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે, એટલે કે યુવા વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. વર્ષ 2015માં પ્રથમ વખત વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે એટલે કે વિશ્વ યુવા કૌશલ્ય દિવસનો પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી. અને ખરેખર યુવાનોના કૌશલ્ય વિકાસમાં રોકાણ કરવામાં મહત્ત્વના જાગૃતિ લાવવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એ તો ખરી જ વાત છે. મિત્રો, યુવાનો સમાજના કરોડરજ્જુ જેવા છે. પરિવારની જવાબદારી યુવાનો પર ટકી રહે છે. પછાત દેશો અને વિકાસશીલ દેશોમાં યુવા બેરોજગારી મોટી સંખ્યામાં જોવા મળી છે, જે ચિંતાનો વિષય છે. ઉપરાંત બેકારીને લીધે તેઓ તેમની ક્ષમતા કરતાં ઓછું કુશળ કાર્ય કરે છે. તો એક ફાયદાથી લઈને 15 જુલાઈ એ આપણો વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે, જેમાં યુવાનોમાં જાગૃતિની એક રચના ઊભી થાય છે અને તેઓ આગળ વધે છે. તો આવો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપણે શરૂ કરીએ. પ્રથમ સાંભળીએ અનાડી ફિલ્મનું આ ગીત, ઉદિત નારાયણ અને સાધના સરગમના સ્વરમાં. શબ્દો છે સમીરના અને સંગીત આપ્યું છે આનંદ મિલિંદે.

મિત્રો, આગળનું ગીત સાંભળીએ. થોડી સી બેફાઈ ફિલ્મમાંથી સ્વર આપ્યો છે અનવર અને સુલક્ષણા પંડિતે, શબ્દો છે ગુલઝારના અને સંગીત આપ્યું છે ખૈયામે.

જી હા મિત્રો, ભરી ભરીને આપ્યું છે જિંદગીએ, જે ન મળ્યું તેનો હિસાબ શું રાખવો? મળ્યા છે ફૂલ કેટલા સ્વજનો પાસેથી, કાંટાના જખમનો હિસાબ શું રાખવો? જો યાદ કરીને જ દિલ થઈ જાય ખુશ, તો મળવા ન મળવાનો હિસાબ શું રાખવો? કંઈક તો સરસ છે જ

કોઈમાં થોડીક ખરાબીનો હિસાબ શું રાખવો? આવો આગળનું ગીત સાંભળીએ, અનોખા અંદાઝ ફિલ્મનું, બાબુલ સુપ્રિયો અને સપના મુખર્જીના સ્વરમાં, સમીરના શબ્દો અને સંગીત નદીમ શ્રવણનું.

जी हाँ दोस्तों, मारी प्रिय जिंदगी, जरा धीमी धीमी चालजे, बहु उतावळ ना करीश, કેમ કે તું પાછી આવીશ નહીં. ઘણા કામ છે બાકી, કોઈની નારાજગી દૂર કરવાની છે, કોઈના હૃદયમાં સ્થાન લેવું છે, કોઈના જીવનમાં સથવારો આપવો છે. મારી પ્રિય જિંદગી, તું તાવડ ના કર, મારે કોઈના જીવનમાં યાદગાર બની જવું છે. સાંભળીએ દિલ તો પાગલ હૈ ફિલ્મનું આ ગીત, લતા મંગેશકર ઉદિત નારાયણના સ્વરમાં. ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીત ઉત્તમ સિંહનું.

જી હા, ઈશ્વરની સૌથી વધારે નજીક કોઈ તત્વ રહી શકતું હોય તો તે નિર્દોષતા છે. જ્યાં સુધી કોઈ પણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ છે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે જ છે.

0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડે બજાર, વડોદરા.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
3: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા, બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
4: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
3: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે

મિત્રો, ફિલ્મ સંગીતમાં આગળ સાંભળીએ 1942 અ લવ સ્ટોરી ફિલ્મનું ગીત, કવિતા કૃષ્ણમૂર્તિ, કુમાર સાનુ અને સાથીઓના સ્વરમાં. ગીત જાવેદ અખ્તરનું અને સંગીત આરડી બર્મનનું.

કેજીઆઈટી સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

મિત્રો, કુદરતી સૌંદર્યને માણતા જાઓ, મુસાફરીનો આનંદ લેતા જાઓ. ઉપર આભ ને નીચે ધરતી, મુસાફરી દરમિયાન મજા લેતી સૌ સાથે ફરવા જાઓ, નવું નવું જાણતા થાઓ. કૌશિક દવેની આ રચના છે. આવો સાંભળીએ આગળનું ગીત, યે દિલ લગી ફિલ્મમાંથી, લતા મંગેશકર અને કુમાર સાનુના સ્વરમાં. શબ્દરચના છે સમીરની અને સંગીત દિલીપ સેન સમીર સેન.

લમ્હે ગીત ફિલ્મનું ગીત સાંભળી લતા મંગેશકર અને ઇલા અરુણના સ્વરમાં, શબ્દો આનંદ બક્ષીના અને સંગીત શિવ લહરીનું.

મિત્રો, પ્રેમ એટલે શું? વરસાદનો અવાજ સંભળાય બધાને, પણ સમજાય આપણને બંનેને. પહેલો વરસાદ અને હાથમાં તારો હાથ હજુ એ સાચવી રાખ્યો છે ભીનો સંગાત. ફિલ્મ સંગીતમાં એક છેલ્લી રચના સાંભળીએ લવ યુ મિસ્ટર કલાકાર ફિલ્મમાંથી, જેને સ્વર આપ્યો છે કુનાલ ગાંજાવાલાએ અને શ્રેયા ઘોષાલે. શબ્દો છે મનોજ મુંતશીરના અને સંગીત સંદેશ શાંડલિયાનું.

મિત્રો, અંતમાં એટલું જ કહીશ કે રંગીલા ગુજરાતીના શબ્દો ધણા તરસી ધરણીને વરુણ હવે તું રીઝ, નહીં તો થાશું નોખા હવે આવી અષાઢી બીજ. આ સાથે જ ફિલ્મ સંગીત કાર્યક્રમ એ સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100%

0: job placement ni guarantee.
1: Visit our website kgit.org today.
2: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, ચેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.

0: ભારત બ્રિટન મુક્ત વેપાર કરારથી બંને દેશોને ફાયદો, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ. ઉદ્યોગોએ કરારને આવકાર્યો. યુવાનોમાં કૌશલ્ય વિકાસ માટે આરંભાયેલા સ્કીલ ઇન્ડિયા મિશનને આજે 11 વર્ષ પૂર્ણ. મહારાષ્ટ્રમાં એનઆઈએના કેસની સુનાવણી માટે વિશેષ અદાલતની રચના. સુધારાનો અભાવ અને વણઉકલ્યા વૈશ્વિક સંઘર્ષ જેવા કારણોથી સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ ઘટી રહ્યો હોવાનો ભારતનો મત. ભારતીય શેરબજારમાં 500 અંકોના ઉછાળા સાથે તેજીનો માહોલ. અને ફિફા વર્લ્ડ કપમાં આજે બીજી સેમીફાઇનલમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન મુક્ત વેપાર કરારથી વેપાર, રોકાણ અને નવીનતા માટે નવા માર્ગ શરૂ થશે. અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત એક લેખમાં શ્રી ગોયલે જણાવ્યું કે આ મહત્વાકાંક્ષી કરાર સમાજના દરેક વર્ગને સશક્ત બનાવશે, જે ભારતના લોકોની ક્ષમતાઓ અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરશે. આ કરાર મહિલાઓ, ખેડૂતો, યુવાનો, એમએસએમઈ, નવીનતાઓ, વ્યાવસાયિકો અને માછીમારો માટે નવી તકોનું સર્જન કરશે, તેના પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે 75,000થી વધુ ભારતીય વ્યાવસાયિકો અને 900થી વધુ કંપનીઓને તેનો લાભ મળવાની આશા વ્યક્ત કરી હતી. ઉદ્યોગ સંગઠનોએ ભારત યુકે મુક્ત વેપાર કરારને એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યો. ફિક્કીના મહાસચિવ અનંત સ્વરૂપે કહ્યું કે આ કરાર વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં ભારતની ભાગીદારી વધારવા અને નવીનતા આધારિત વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. એસોચેમના પ્રમુખ નિર્મલકુમાર મિંડાએ જણાવ્યું કે આ કરાર ભારતની એફટીએ યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે, જે વિશ્વના 2 સૌથી જૂના લોકશાહીઓને વ્યાપક મુક્ત વેપાર ભાગીદારી દ્વારા એકસાથે લાવે છે. તેમણે કહ્યું કે આ કરાર કાપડ, ચામડું, દરિયાઈ ઉત્પાદનો, રત્નો અને ઝવેરાત, એન્જિનિયરિંગ ઉત્પાદન અને રસાયણ ક્ષેત્રોને નોંધપાત્ર રીતે લાભ પહોંચાડશે તેવી આશા છે. ટ્રેડ પ્રમોશનલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોહિત સિંગલાએ જણાવ્યું હતું કે આ સીમાચિહ્નરૂપ કરાર ભારતીય નિકાસકારો માટે તકનો એક નવો અધ્યાય શરૂ કરે છે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન વ્યાપક આર્થિક વેપાર કરાર ભારતના આર્થિક વિકાસ અને વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે જણાવ્યું કે આ કરાર નિકાસને વેગ આપે છે, એમએસએમઈ માટે નવી તકો ઉભી કરશે અને યુકેમાં કામ કરતા વ્યાવસાયિકોને પણ લાભ આપશે. આજે સ્કીલ ઇન્ડિયા મિશનના 11 વર્ષ થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015માં આ મિશનની શરૂઆત કરાવી હતી, જેનો ઉદ્દેશ યુવાનોને રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને ટકાઉ આજીવિકા માટે ઉદ્યોગ સંબંધિત કૌશલ્યથી સજ્જ કરવાનો હતો. સ્કીલ ઇન્ડિયા મિશન હેઠળ દર વર્ષે 1 કરોડથી વધુ યુવાનો તાલીમ મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ 1,65,00,000થી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. દેશ જેમ જેમ વિકસિત ભારત 2047 તરફ આગળ વધી રહ્યો છે, તેમ દરેક નાગરિકની ક્ષમતાને ઉજાગર કરવા અને ટકાઉ વિકાસને આગળ વધારવા માટે કૌશલ્યમાં રોકાણ કરવું મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે કેન્દ્ર સરકારે નવી ઉર્જા સાથે વૈશ્વિક મંચ પર આયુર્વેદ અને યોગ સ્થાપિત કર્યા છે. આજે નવી દિલ્હીમાં સુશ્રુતમ 2026ના ઉદઘાટન સમારોહમાં સંબોધતા તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે આયુર્વેદિક શસ્ત્રક્રિયાની પ્રાચીન પરંપરાને વૈજ્ઞાનિક ધોરણો પર સ્થાપિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે વધુમાં આ મુજબ કહ્યું હતું.
1: यहाँ उपस्थित युवा विद्यार्थियों तथा प्रोफेशनल लाइफ की शुरुआत कर रहे शोधकर्ताओं से मैं ये कहना चाहूंगी कि आयुर्वेद का भविष्य आपके हाथों में है. आप सभी को जिज्ञासा, स्वच्छनिष्ठा और वैज्ञानिक दृष्टिकोण के साथ व्यवहारिक शोध और अपने क्षेत्र में श्रेष्ठ साक्ष्य निर्माण के मार्ग पर आगे बढ़ना होगा.
0: ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને રાજ્યસભામાં નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા. શ્રી રાધાકૃષ્ણને કર્ણાટકના મનસુર અલી ખાન અને મધ્યપ્રદેશના રજનીશકુમાર અગ્રવાલને શપથ લેવડાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પંજાબની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન તેઓ જાલંધર કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ કરાયેલા 74 અન્ય રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશમાં અમૃતસરને વારાણસી સાથે જોડતી સંત રવિદાસ એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે. જલંધર જતા અગાઉ શ્રી મોદી ચંદીગઢમાં પંજાબ એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત લેશે અને વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને

0: તમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800 11 78 00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય ગોવ ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ કરીને SMSમાં મળેલી લીંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચન મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સમગ્ર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA દ્વારા તપાસવામાં આવતા ગુનાઓની સુનાવણી માટે એક નવી વિશેષ અદાલતની રચના કરી છે. મંત્રાલયે બોમ્બે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને મહારાષ્ટ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ મુંબઈમાં સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના રૂમ નંબર 26ને NIA દ્વારા તપાસવામાં આવતા ગુનાઓની સુનાવણી માટે વિશેષ અદાલત તરીકે નિયુક્ત કર્યો છે. NIA કાયદા હેઠળ આતંકવાદ સંબંધિત અને અન્ય અનુસૂચિત ગુનાઓ સહિત NIA દ્વારા તપાસવામાં આવતા ગુનાઓની ઝડપી સુનાવણી સુનિશ્ચિત કરવા માટે મંત્રાલય દ્વારા વિશેષ અદાલતોની રચના કરવામાં આવે છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાનો અભાવ અને વૈશ્વિક સંઘર્ષોના અસરકારક ઉકેલની અસમર્થતાના કારણે સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ ઓછો થઈ રહ્યો હોવાની ચેતવણી આપી. સંયુક્ત રાષ્ટ્રમાં બહુપક્ષીયવાદને ભવિષ્ય માટે યોગ્ય બનાવવા અંગેની મંત્રીસ્તરીય ગોળમેજીમાં બોલતા ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે જણાવ્યું કે સુરક્ષા પરિષદ ચાલુ સંઘર્ષોમાં અર્થપૂર્ણ રીતે હસ્તક્ષેપ કરવામાં નિષ્ફળ ગઈ છે, જેનાથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાની તેની ક્ષમતા પર પ્રશ્નો ઉભા થયા છે.
1: The Security Council has been ineffective.
2: સુરક્ષા પરિષદ પ્રભાવિત આબાદી કી તકલીફો કો ખતમ કરને મેં નાકામ રહી હૈ. ઇસલિયે સંયુક્ત રાષ્ટ્ર કી સ્થાપના કે મૂળ સિદ્ધાંત અંતરરાષ્ટ્રીય શાંતિ ઓર સુરક્ષા બનાએ રખને પર હી સવાલ ઉઠને લગે હૈ. સુરક્ષા પરિષદ કી ઇન કમીઓ કી વજહ સાફ હૈ. 1940 કે દશક કે હિસાબ સે બના 80 સાલ પુરાના ઢાંચા આજ કી ચુનૌતિયો સે નિપટને કે લિયે ઉપયુક્ત નહીં હૈ. સંયુક્ત રાષ્ટ્ર એક સમૂહ કે તોર પર સુરક્ષા પરિષદ મેં સુધાર લાને કી દિશા મેં કોઈ ઠોસ કદમ નહીં ઉઠા પાયા હૈ.
1: ઓન રિફોર્મિંગ ધ સિક્યોરિટી કાઉન્સિલ.
0: આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંક 0.5% વધુ વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 500 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 130 પોઈન્ટ વધીને કારોબાર કરી રહ્યો હતો. ક્ષેત્રીય મોરચે સિમેન્ટ, કેમિકલ્સ અને બેન્કિંગ શેરો સૌથી વધુ વધી રહ્યા હતા, જ્યારે યુટીલીટીઝ, આઈટી અને FMCG શેરો નકારાત્મક ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. અમેરિકાના ટેક્સાસમાં રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં સ્પેને ફાન્સને 2-0 હરાવીને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું. 22મી મિનિટે પેનલ્ટીથી સ્પેન માટે મિકેલ ઓરિયાઝાબાલે પહેલો ગોલ કર્યો, ત્યારબાદ પેડ્રો પોરોએ 58મી મિનિટે બીજો ગોલ કર્યો. હવે ફાઇનલમાં સ્પેનનો સામનો આજે રાત્રે આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમીફાઇનલના વિજેતા સાથે થશે. દિલ્હી સરકાર આ મહિનાથી ધોરણ 9ની લગભગ 1.3 લાખ છોકરીઓને સાયકલનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરશે. સોશિયલ મીડિયા સંદેશમાં દિલ્હીના શિક્ષણમંત્રી આશીષ સૂદે જણાવ્યું કે આ પહેલ શિક્ષણમાં આવતા અવરોધોને દૂર કરવા અને દરેક દીકરીને સશક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે. આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન મુક્ત વેપાર કરારથી બંને દેશોને ફાયદો, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ. ઉદ્યોગોએ કરારને આવકાર્યો. યુવાનોમાં કૌશલ્ય વિકાસ માટે આરંભાયેલા સ્કીલ ઇન્ડિયા મિશનને આજે 11 વર્ષ પૂર્ણ. મહારાષ્ટ્રમાં NIAના કેસની સુનાવણી માટે વિશેષ અદાલતની રચના. સુધારાનો અભાવ અને વણ ઉકલ્યા વૈશ્વિક સંઘર્ષ જેવા કારણોથી સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ ઘટી રહ્યો હોવાનો ભારતનો મત. ભારતીય શેરબજારમાં 500 અંકોના ઉછાળા સાથે તેજીનો માહોલ. અને ફિફા વર્લ્ડ કપમાં આજે બીજી સેમીફાઇનલમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: जीरो ड्यूटी एक्सेस मिल गया है यूके मार्केट में, हमारे एक्सपोर्ट पे अब कोई ड्यूटी नहीं लगेगा यूके में जब वो यहाँ से एक्सपोर्ट होगा। तो हमारे जो बहुत सारे कॉम्पिटिटर्स थे जिनको एडवांटेज था ड्यूटी बेनिफिट का, वो अब हमारे एक्सपोर्टर्स को भी हो गया। एंड एक्सपोर्टर्स अब इस एडवांटेज को लेके यहाँ से एक्सपोर्ट अब बहुत आगे जाने वाला है, नेक्स्ट 5 ईयर्स एटलीस्ट डबल यहाँ से इंडिया यूके एक्सपोर्ट हो जाएगा।
1: રાજ્ય સરકારે સુરતમાં પૂરગ્રસ્ત વેપારીઓ માટે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ હેઠળ અસરગ્રસ્તોને 7,500થી 1,00,000 રૂપિયા સુધીની સીધી આર્થિક સહાય ચૂકવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે 30,00,000 રૂપિયા સુધીની લોન અને વ્યાજમાં સબસીડી પણ આપવામાં આવશે.
2: એમની પાકી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે, તેમને સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે. આ લોન પર 3 વર્ષ માટે 7% દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે, જેનું જીએસટીમાં 7.5 લાખ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને 20,00,000 સુધીની લોન મળશે. એટલે કે સીધે સીધું આવા વેપારીઓને 5,00,000 રૂપિયા વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.
1: રાજ્ય સરકારે વહીવટી કામગીરીને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા સચિવાલય સંવર્ગમાં સેક્શન ઓફિસર વર્ગ 2ની સંખ્યામાં વધારો કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ સેક્શન ઓફિસરના મંજૂર પદો 606થી વધારીને 634 કરવામાં આવ્યા છે. આ નિર્ણય અનુસાર નવી કેડર રચનામાં મુખ્યમંત્રી કાર્યાલય સહિત રાજ્યના 26 વિભાગો અને 19 કચેરીઓમાં વધારાનું કાર્યબળ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે. રાજ્યભરમાં સામાજિક સેવાઓ થકી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવામાં અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મોખરે છે. તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના. અગાઉ મુખ્યમંત્રીએ વહેલી સવારે ગાંધીનગર અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચન કરી દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. સુરતની સુમુર ડેરીની ચૂંટણી માટે આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. તાપી જિલ્લાની 5 બેઠકો વ્યારા, સોનગઢ, કુકરમુંડા, ડોલવણ અને નિઝરમાં મતદારો આજે મતદાન કરી રહ્યા છે. 17 જુલાઈએ આ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. રાજ્યભરમાં 2 થી 3 દિવસના વિરામ બાદ આજે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં 32 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો. સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ સુરતના માંડવી અને કામરેજ તથા તાપીના ઉકાઈ તાલુકામાં થયો હતો. આ સાથે અત્યાર સુધી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 25% વરસાદ નોંધાતા રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65% જેટલો જળસંગ્રહ થયો છે, તો 11 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. તાપીમાં આજે વાલોડ, બાજીપુરા તેમજ વ્યારા શહેરમાં વરસાદી ઝાપટાં થતાં લોકોએ રાહત અનુભવી. દરમિયાન કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરત, નવસારી તથા દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને 17 અને 18મીએ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ખેડાના ડાકોરમાં આજે અષાઢી બીજ પૂર્વે ભવ્ય રથયાત્રા યોજાઈ છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: हम बोल रहे हैं विविध भारती से। छाया गीत कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: केजेआईटी सावली धोरण 10 पछी डिप्लोमा एंजीनियरिंग अभ्यास माटेनो श्रेष्ठ विकल्प केजे इंस्टीट्यूट ऑफ एंजीनियरिंग एंड टेक्नोलॉजी सावली।
2: ફિલ્મોની અવનવી વાતો સાથે ફિલ્મી ગીતોની મહેફિલ જમાવતો કાર્યક્રમ વાત એક ફિલ્મની દર ગુરુવારે સવારે 10 વાગે સાંભળો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી, જેના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી દાંડિયા બજાર, વડોદરા। વાત એક ફિલ્મની।

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: પ્રોબ્લેમ વો જ્યાદા કરકે અર્જન કોન્ટિનન્સ હૈ, જો કભી કભી સ્ટ્રેસ કે કારણ, કભી કભી કેફિન વગેરે જ્યાદા પદાર્થ લેને કે કારણ, ये सब चीजों से वो कंट्रोल नहीं कर सकते जो काफी हद तक दवाई से कंट्रोल में आ सकता है, जिसे हम अर्ज इनकॉन्टिनेंस कहते हैं.
3: यूरोलॉजिस्ट डॉक्टर उमेश ओझा चर्चा करेंगे प्रोस्टेट और यूरिन से जुड़ी तमाम बीमारियों पर. तो सुनिए सेहतनामा 20 जुलाई शाम 4 बजे सिर्फ विविध भारती पर. कुछ रेशमी ख्वाब, कुछ मखमली अंदाज.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: પૂજા પ્લસ માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: દરેસાલ લોય કે સંગીત નિર્દેશન મેં ગીત કે બોલ લિખે હૈ જાવેદ અખ્તર ને.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: घटना स्वयं ही घट पड़े। भारतीय सेना।
1: अभी आपने भारतीय सेना पर आधारित गीत सुना, स्वर गीत संगीत कैलाश खैर का था।
2: जानी मानी लेखिका और निर्देशिका सीमा कपूर से एक मुलाकात।
3: क्या होता जब
4: नमस्कार, आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार हीना मोदी वांचे छे। सौप्रथम मुख्य समाचार। भारत अने युनाइटेड किंगडम वच्चे थयेला ऐतिहासिक व्यापक आर्थिक अने व्यापार करार आजथी अमलमां। अमदावाद सूरत अने भरूचथी उत्पादनोनो प्रथम निकास जत्थो रवाना करायो। सूरतमां वरसादथी असरग्रस्त विस्तारोमां व्यापार धंधाने पूर्ववत करवा सरकार द्वारा पुनर्वसन सहाय पेकेज जाहेर। પોરબંદરમાં ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડીંગ ક્લસ્ટર અને વાડીનારમાં જહાજ સમારકામ સુવિધાને કેન્દ્ર સરકારની મંજૂરી। અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, ગજરાજોનું વિધિવત પૂજન, ભક્તોએ ભગવાનના સોનાવેશના દર્શન કર્યા। અમદાવાદમાં લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન આવતીકાલે નગરચર્યાએ નીકળશે। વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે અને રાજ્યભરમાં આગામી 22 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી। સમાચાર વિગતવાર। ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે થયેલા ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર કરાર સીઇટીએ આજથી સત્તાવાર રીતે અમલમાં આવ્યો છે। આ કરાર હેઠળ અમદાવાદ, સુરત અને ભરૂચ, ઝઘડિયા, જીઆઈડીસી સહિતની જગ્યાઓએથી આજે યુનાઇટેડ કિંગડમ માટે વિવિધ ઉત્પાદનોની પ્રથમ નિકાસ જથ્થો રવાના કરાયો છે। સુરત ડાયમંડ બુર્સ ખાતેથી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સહયોગથી ઉત્પાદનોના પ્રથમ નિકાસ જથ્થાને લીલી ઝંડી અપાઈ। આ અંગે કાઉન્સિલના પ્રાદેશિક અધ્યક્ષ જયંતિ સાવલિયાએ પ્રતિક્રિયા આપી છે।
5: આપણે પેલું શિપમેન્ટ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે ડ્યુટી વગરનું એક્સપોર્ટ આપણે આજે કરી દીધું છે, જે આવનાર સમયની અંદર કોઈપણ જેમ્સન જ્વેલરીની કોઈપણ એક્સપોર્ટ અહીંથી થશે તો એમાં જે 4% ડ્યુટી લાગતી હતી એ ટોટલી ઝીરો નાબૂદ કરવામાં આવી છે। આનાથી ભારતની જેમ્સન જ્વેલરી સેક્ટરનો સૌથી મોટો ફાયદો થશે, એમાં ગુજરાત અને સુરતને સૌથી વધારે જેમ્સન જ્વેલરીનો બેનિફિટ થશે। આવનાર સમયની અંદર અમેરિકા પછીનું જે મોટું માર્કેટ છે એ યુકે અને યુરોપિયન કન્ટ્રીઓ છે, જેનાથી આપણને આ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ફાયદો થશે।
4: ઉલ્લેખનીય છે કે આ કરારથી ભારતની નિકાસ થતી 99% વસ્તુઓ પર બ્રિટનના બજારોમાં કોઈ કર નહીં લાગે। રાજ્યભરના ઉદ્યોગકારો દ્વારા આ કરારને વ્યાપક આવકાર મળી રહ્યો છે। સુરતમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વેપાર ધંધા ઝડપથી પૂર્વવત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પુનઃવસન સહાય પેકેજ જાહેર કરાયું છે। ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળમાં આ અંગે લેવાયેલા નિર્ણયની માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ પેકેજ અંતર્ગત અસરગ્રસ્ત વિસ્તારોમાં લારી રેકડી ધારકોને 7,540 ચોરસ ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકોને 25,040 ચોરસ ફૂટથી મોટી કેબિન ધારકોને 50,000 રૂપિયા અને છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલું હોય તેવા દુકાનદારોને 1,00,000 રૂપિયાની રોકડ સહાય ચૂકવાશે। આ માટે આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે।
6: જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કંઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।
4: દરમિયાન બેઠકમાં રાજ્યના જે વિસ્તારમાં વરસાદ ઓછો પડશે ત્યાં ગૌશાળા, પાંજરાપોળ અને રખડતા પશુઓને પૂરતો ચારો આપવાનો પણ નિર્ણય લેવાયો હોવાનું શ્રી સંઘવીએ ઉમેર્યું હતું।

0: સેન્ટરમાં ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર અને દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં 1,570 કરોડ રૂપિયાની જહાજ સમારકામ સુવિધા માટે નાણાકીય સહાયની મંજૂરી અપાઈ છે. કેન્દ્રીય બંદર શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ અંગે કહ્યું. પોરબંદરના કુછડી ખાતે અંદાજે 2,000 એકરમાં ફેલાયેલા આ સંકલિત દરિયાઈ ઉત્પાદન ક્લસ્ટરમાં આધુનિક શિપયાર્ડ, આનુષંગિક ઉત્પાદન એકમ, સામાન્ય માળખાકીય સુવિધા અને ક્ષમતા વિકાસ કેન્દ્ર સામેલ હશે. તે ગુજરાતને હેવી ટનેજ જહાજોના નિર્માણ માટે એક મોટા કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. શ્રી સોનોવાલે કહ્યું, વાડીનાર ખાતે કોચીન શિપયાર્ડ લિમિટેડ અને દીનદયાળ બંદર સત્તામંડળ દ્વારા સંયુક્ત રીતે તૈયાર થનારી આ પરિયોજનાથી વાડીનારના અગ્રણી આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ પર તેના વ્યૂહાત્મક સ્થાન તેમજ મુંદ્રા અને દીનદયાળ બંદર સાથેની તેની નિકટતાનો લાભ ઉઠાવીને આ સુવિધા ભારતના અગ્રણી જહાજ સમારકામ કેન્દ્ર પૈકીના એક તરીકે ઉભરી આવે તેવી અપેક્ષા છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સચિવાલયમાં સેક્શન ઓફિસર વર્ગ 2ના 28 નવા પદને મંજૂરી અપાઈ છે. આ નિર્ણયથી મુખ્યમંત્રી કાર્યાલય સહિત 26 વિભાગ અને 19 કચેરીને વધારાનું કાર્યબળ મળશે. સચિવાલયમાં અધિકારીઓની સંખ્યા વધતા સરકારી કામકાજ અને ફાઇલોના નિકાલમાં પણ વધુ ઝડપ આવશે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર પ્રાદેશિક કચેરી દ્વારા વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થળ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 2 ઔદ્યોગિક એકમો બોર્ડના નિયત ધોરણનું પાલન ન કરતા હોવાનું ખુલતા તેમની સામે કડક પગલાં લેવા ગાંધીનગર વડી કચેરી ખાતે રિપોર્ટ મોકલાયો છે, જેમાં 21 એકમોને કારણદર્શક નોટીસ ફટકારાઈ છે અને 13 એકમોને તાત્કાલિક અસરથી બંધ કરવાના હુકમો પાઠવવામાં આવ્યા છે. જીપીસીબીના જામનગરના અધિકારી જીબી ભટ્ટે વધુ માહિતી આપી છે.
1: જે ઔદ્યોગિક ગંદુ પાણી નીકળતું હોય છે તેવા એકમોની તપાસ કરવામાં આવેલ છે. તે પૈકી હાલમાં છેલ્લા 3 માસ દરમિયાન 13 એકમોને બોર્ડની વડી કચેરી દ્વારા એમના બોર્ડના ધારાધોરણોનું પાલન ન કરવાના કારણોસર તેમજ એમનું ઔદ્યોગિક ગંદુ પાણીનો યોગ્ય રીતે નિકાલ ન કરવાના અનુસંધાને બંધ કરવાના હુકમો બોર્ડની વડી કચેરી ગાંધીનગર ખાતેથી કરવામાં આવેલ છે.
0: અમદાવાદમાં આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભક્તોએ આજે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીના સોનાવેશના અલૌકિક દર્શનનો લાવો લીધો. હવે આવતીકાલે સવારે 4 વાગે મંદિરમાં મંગળા આરતી કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સવારે 4:30 વાગે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાશે. સવારે 5:30 થી 6 વાગે ભગવાનને રથમાં બિરાજમાન કરાશે. ત્યારબાદ 7:15 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવશે.
2: અષાઢી બીજના પાવન અવસરે એટલે કે આવતીકાલે અમદાવાદમાં નગરચર્યાએ નીકળવા ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભક્તો પણ ભગવાનની એક ઝલક જોવા અને તેમના દર્શન કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે જમાલપુર જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ભગવાનના 3 ઐતિહાસિક રથની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી. વૈદિક મંત્રોચ્યાર સાથે યોજાયેલી આ વિધિ બાદ રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. આ સાથે જ રથયાત્રાની અગ્રભાગે રહેનારા અને પરંપરાગત રીતે ભગવાન ગણપતિના સ્વરૂપ મનાતા ગજરાજોનું પરંપરાગત પૂજન કરાયું હતું. આ પૂજન માટે તમામ ગજરાજોને મંદિરના હાથીખાનામાં લવાયા. પૂજન પહેલા મહાવતોએ ગજરાજનો ચંદન, કંકુ, વિવિધ રંગ તેમજ પરંપરાગત આભૂષણથી શણગાર કર્યો હતો. રથયાત્રાનું નેતૃત્વ કરનારા ગજરાજના દર્શન કરીને ભક્તોએ તેમના આશીર્વાદ મેળવ્યા. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: તો અમદાવાદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રાના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સમગ્ર બંદોબસ્ત અંગે માહિતી આપતા જણાવ્યું કે રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય તેમજ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.
3: આમાં અમે લોકો જો લગભગ 250 થી વધુ અમારા જો ડીપ પોઈન્ટ અમે ગોઠવ્યા છે. અમારા ટોટલ બંદોબસ્ત જો અમે લોકો એક મૂવિંગ બંદોબસ્તમાં ગોઠવાયેલા છે, જો ક્રાઇમ બ્રાન્ચ સંભાળશે, જેમાં લગભગ જો 2,000 જેટલા માણસો આ પૂરા 3 રથ અને ટ્રકો સાથે જો કુલ 103 ટ્રક રહેશે. એના સાથે સાથે 30 જેટલા જો અમારા અખાડાઓ છે, 18 જેટલા ભજન મંડળીઓ છે, જો એના સાથે જો મૂવિંગ બંદોબસ્ત કામ કરશે, જો 10 રાત્રિઓનો ઘસારા માં કોઈ તકલીફ નહીં પડે, વડીલોને કોઈ તકલીફ નહીં થાય, બહેનોના કોઈ નાના દીકરા દીકરીને તકલીફ નહીં થાય, એની વ્યવસ્થા જાળવશે. આ સમગ્ર જો બંદોબસ્ત લગભગ જો અમારા 30,000 જેટલા માણસોના બંદોબસ્ત

0: રહેશે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABID ને ફોલો કરશો. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રોહિણી નક્ષત્ર પ્રમાણે આજે ભવ્ય રથયાત્રા યોજાઈ ગઈ. ચાંદીના રથ પર બિરાજમાન થઈ કાળિયા ઠાકોર નગરચર્યાએ નીકળ્યા હતા. આ અંગે રાજા રણછોડરાયજી મંદિરના પૂજારી સંજય સેવકે વધુ માહિતી આપી છે.
2: સવાર ભગવાનને કેસર સ્નાન અલંકાર આભૂષણ ને ભગવાનને આજે સવિશેષ એક ભોગ ધરશે કે જેને મગના વૈડા કહેવામાં છે. મગ ફણગાવીને મગના વૈડા, જાંબુ, ગુલકંદ, ગુલાબ પાક ભગવાનને સવિશેષ ધરાવવામાં આવે છે. ડાકોર મંદિરમાં રથ બે પ્રકારે હોય છે. એક છે ચાંદીનો રથ જેમાં ભગવાન બિરાજે છે, બાજુમાં બીજો રથ હોય છે પિત્તલનો, અને ત્રીજો એક રથ પૌરાણિક છે કે જેને ત્યાં રાખવામાં આવ્યો છે અને ભગવાન રથમાં બિરાજે છે.
1: રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 81 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ ખેડાના નડિયાદ અને વલસાડના પારડી તાલુકામાં નોંધાયો છે. દરમિયાન રાજ્યભરમાં આગામી 22 તારીખ સુધીમાં સામાન્ય વરસાદની આગાહી છે. માછીમારોને પણ 17 થી 19 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
3: 21 जुलाई तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में राज्यों की जिला में, और इसमें थंडरस्टॉर्म का भी संभावना रहेगा. मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा. तटीय क्षेत्रों में अभी उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे, और स्टीप प्रेशर ग्रेडियंट के कारण विंड स्पीड थोड़ा स्ट्रांग रहेगी. 20 से 25 नॉट गास्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा.
1: રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે 16 જુલાઈના રોજ અમદાવાદમાં થંડર સ્ટ્રોમ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર વેદ પ્રકાશે મહેસાણાની મુલાકાત લીધી. કટોસણ રોડ વિસ્તારમાં યોજાયેલી એક બેઠકમાં જનપ્રતિનિધિઓ, વેપારી સંગઠનો અને સ્થાનિક પ્રતિનિધિઓએ રેલવે સુવિધાઓ સંબંધિત વિવિધ માંગણીઓ અને સૂચનાઓ રજૂ કરી હતી. આજથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થયો. જૂનાગઢમાં ગિરનાર ઉપર આવેલ અંબાજી મંદિર સહિત નાના મોટા અનેક માઈ સ્થાનકોમાં માતાજીના બેઠા ગરબા, વિશેષ શણગાર અને આરતી સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા. અને ગાંધીનગર લોકભવન ખાતે લેડી ગવર્નર દર્શના દેવજીના જન્મદિવસના અવસરે રક્તદાન શિબિર યોજાઈ ગઈ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે થયેલા ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર કરાર આજથી અમલમાં. સુરતમાં વરસાદ થી અસરગ્રસ્ત વિસ્તારોમાં વેપાર ધંધાને પૂર્વવત કરવા સરકાર દ્વારા પુનઃવસન સહાય પેકેજ જાહેર. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, ગજરાજોનું વિધિવત પૂજન, ભક્તોએ ભગવાનના સોનાવેશના દર્શન કર્યા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: सर्वोत्तम क्वालिटी का स्वरूप देव दर्शन धूप.
5: इस कार्यक्रम के प्रायोजक थे देव दर्शन धूप, अगरबत्ती, धूप स्टिक्स, कॉर्न्स एवं हवन सामग्री.
6: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
7: હા, વરસાદમાં.
6: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

આર્ટ્સ પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સાંભળીએ અભિજીતના સ્વરમાં ફિલ્મ ચલતે ચલતેનું આ ગીત. જાવેદ અખ્તરની શબ્દરચનાને આદેશ શ્રીવાસ્તવે સંગીતબદ્ધ કર્યું છે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતના સેમીકન્ડક્ટર માળખાને મજબૂત બનાવવા કેન્દ્રીય મંત્રીમંડળે સેમીકોનના બીજા તબક્કાને મંજૂરી આપી. ઉત્તરપ્રદેશમાં 46 કિલોમીટરનો 6 માર્ગીય ગ્રીનફિલ્ડ એલિવેટેડ કોરિડોર મંજૂર. ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આજથી અમલમાં. પહેલા દિવસે 140 મિલિયન ડોલરની નિકાસ. પેલેસ્ટાઇનને યુદ્ધગ્રસ્ત દેશમાં 3 મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવાના ભારતના નિર્ણયનું સ્વાગત કર્યું. અમેરિકા અને ઇરાનના એકબીજા ફરીથી હવાઈ હુમલા. અને ફિફા વિશ્વકપમાં આજે બીજી સેમીફાઇનલ મેચમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે હાઇબ્રીડ એન્યુઇટી મોડલ ઉપર ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 19 અને વારાણસી રીંગ રોડ વચ્ચેના 46 કિલોમીટર અંતરને આવરી લેતા 6 માર્ગીય ગ્રીનફિલ્ડ એલિવેટેડ કોરિડોરને મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રોજેક્ટનો કુલ મૂડી ખર્ચ 14,400 કરોડ રૂપિયાથી વધુ છે.
1: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर. 43 किलोमीटर इसकी लेंथ है. 10,998 करोड़ रुपीज की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा. दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर. 46 किलोमीटर का ये होगा. 14,448 करोड़ रुपीज का बनेगा.
0: શ્રી વૈષ્ણવે જણાવ્યું કે મંત્રીમંડળે ભારતના સેમીકન્ડક્ટર ડિઝાઇન અને ઉત્પાદન માળખાને મજબૂત બનાવવા 1,27,500 કરોડ રૂપિયાના ખર્ચે સેમીકોનના બીજા તબક્કાને પણ મંજૂરી આપી છે.
1: સેમીકોન 2.0 માં 6 પિલર્સ છે. પિલર 1 હે ડિઝાઇન ઓફ ચિપ્સ. સેકન્ડ બડા ફોકસ રહેગા મશીન્સ એન્ડ મટીરિયલ્સ. તીસરા બહુ સારી નવી ફેબ્સ બનેગી. સિલિકોન ફેબ્સ, ડિસ્પ્લે, કમ્પાઉન્ડ ઓર એટીએમપી. ઓસેટ ઇન્ડસ્ટ્રી જો ભારત મેં ડેવલપ હો ગઈ, અભી 10 યુનિટ લગ ચુકે હૈ. ઉસ ઇન્ડસ્ટ્રી કો ઓર આગે બઢાને કે લિયે ભી ઇસમે પ્રાવધાન હૈ.
0: મંત્રીમંડળે 62,500 કરોડ રૂપિયાના ખર્ચ સાથે મોબાઇલ ફોન ઉત્પાદન યોજનાને પણ મંજૂરી આપી છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ યોજના આગામી 5 વર્ષ માટે લાગુ કરાશે. તેમણે કહ્યું કે આ યોજના દેશમાં મોબાઇલ ફોનના ઉત્પાદન માટે યોગ્ય વેચાણ પર 2.25%થી 5% સુધી પ્રોત્સાહન સહાય પૂરી પાડશે. આ યોજનાથી અંદાજે 39,00,000 કરોડ રૂપિયાના મોબાઇલ ફોન ઉત્પાદનની અપેક્ષા છે. તેનાથી લગભગ 60,000 સીધી નોકરીઓનું સર્જન થશે.
1: मोबाइल फोन मैन्युफैक्चरिंग इसमें 62,500 करोड़ रुपीज का लेआउट हुआ. इन 10 वर्षों में एक मैसिव चेंज आया इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में. 7 गुना मैन्युफैक्चरिंग बढ़ी, प्रोडक्शन बढ़ा और 11 गुना एक्सपोर्ट बढ़ा 2014 के कंपैरिजन में. और भारत जो मोबाइल फोन इम्पोर्टर था आज नेट एक्सपोर्टर बन गया है और सेकेंड लार्जेस्ट मैन्युफैक्चरर बन गया.
0: मंत्रिमंडळे ઓડિશા અને ઝારખંડના 4 જિલ્લાઓને આવરી લેતા 2 મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનાથી ભારતીય રેલવે માળખું 145 કિલોમીટર સુધી વિસ્તરશે. શ્રી વૈષ્ણવે કહ્યું મંત્રીમંડળે યુરિયા માટેની રાષ્ટ્રીય રોકાણ નીતિ 2026ને પણ મંજૂરી આપી છે. આ નીતિ દેશમાં ગેસ આધારિત યુરિયા ઉત્પાદન એકમો સ્થાપવા માટે યુરિયા ક્ષેત્રમાં નવા રોકાણને પ્રોત્સાહન આપશે. ભારત અને યુનાઇટેડ કિંગડમના સીમાચિહ્નરૂપ વ્યાપક આર્થિક અને વેપાર કરાર સીઈટીએ આજથી અમલમાં આવ્યો છે. આજે પહેલા દિવસે ભારતમાંથી 140 મિલિયન ડોલરની વસ્તુઓની નિકાસ યુનાઇટેડ કિંગડમમાં થઈ રહી છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું કે આ સૌથી મહત્વાકાંક્ષી અને સૌથી મોટા વેપાર કરારોમાંનો એક છે, જે બંને બાજુ બજાર એક્સેસમાં તકો ખોલશે. બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીવ હેકલિંગ અને વિદેશ વેપાર મહાનિર્દેશાલય ડીજીએફટીના સંયુક્ત નિયામક ડોક્ટર રાહુલ સિંઘે આજે ગુજરાતના અમદાવાદના સાણંદમાં ઇનલેન્ડ કન્ટેનર ડેપો ખાતે કરાર હેઠળ પ્રથમ નિકાસ જથ્થો રવાના કર્યો. તેમણે માહિતી આપી હતી કે કાપડ, ચામડું, દવાઓ અને ઇજનેરી ઉત્પાદનો જેવા મુખ્ય ક્ષેત્રોને સંપૂર્ણ કરમુક્ત એક્સેસ મળશે.
2: હમને ટાર્ગેટ

0: रखा है वो टारगेट है 5 साल में आज के एक्सपोर्ट को डबल करने का। अभी हमारा एक्सपोर्ट गुड्स और सर्विसेज को मिला के अराउंड 34-35 बिलियन डॉलर्स है। नेक्स्ट 5 ईयर्स के अंदर 2030 तक उसको डबल करने का प्लान है, जिसमें हमारे गुड्स भी बढ़ेंगे सर्विसेज भी बढ़ेंगे। ये जो सेटा एग्रीमेंट है, इस एग्रीमेंट के अंदर सिर्फ गुड्स के अंदर जीरो ड्यूटी एक्सेस दिया है। मूवमेंट ऑफ पीपल जो है, जो हमारे यहाँ से सर्विस एक्सपोर्ट होता है, हमारे यहाँ के डॉक्टर्स वहां जाते हैं, हमारे प्रोफेशनल्स वहां जाते हैं, योगा टीचर्स वहां जाके काम करते हैं, वो पैसे डॉलर में अर्न करके वापस भेजते हैं, उसके लिए भी इस एग्रीमेंट में प्रावधान है कि उनका भी जाना आसान हो जाएगा।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આજે અમલમાં આવેલા વ્યાપક આર્થિક અને વેપાર કરાર સીઈટીએ અને સામાજિક સુરક્ષા કરાર ભારત યુનાઇટેડ કિંગડમ ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. શ્રી મોદીએ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતી વખતે આ નિવેદન આપ્યું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે આ કરાર ભારતના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને એમએસએમઈને નવી ગતિ આપશે અને યુકેના બજારમાં ઘણા ગતિશીલ ક્ષેત્રો મજબૂત પ્રવેશ મેળવશે. ઉપરાષ્ટ્રપતિ સીવી રાધાકૃષ્ણને જણાવ્યું કે ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અને સામાજિક સુરક્ષા કરાર અંગે જણાવ્યું કે આ કરારો બજારની પહોંચને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરશે, વેપાર અને સેવાઓને મજબૂત બનાવશે અને વ્યાવસાયિકો માટે વધુ ગતિશીલતાને સરળ બનાવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. એક અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત લેખમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ખાતરી આપી હતી કે ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર ડેરી, શાકભાજી, સફરજન, ખાદ્યતેલ, ઓટ્સ, બાજરી, રસોઈ તેલ અને અન્ય કૃષિ ઉત્પાદનોને સંવેદનશીલ યાદીમાં મૂકીને તેનું રક્ષણ કરે છે. તેમણે ઉમેર્યું કે આ વસ્તુઓ પર યુકેને કોઈ કરછૂટ આપવામાં આવી નથી. બે દેશો વચ્ચે મુક્ત વેપાર કરારના અમલીકરણ પછી યુકેમાં પ્રથમ ભારતીય શિપમેન્ટને બેંગલુરૂમાં યુકે ના ડેપ્યુટી હાઈ કમિશનર ચંદ્રુ અય્યરે લીલી ઝંડી આપી હતી. પેલેસ્ટાઇને યુદ્ધગ્રસ્ત દેશમાં 3 મુખ્ય વિકાસ પ્રોજેક્ટ સ્થાપિત કરવાના ભારતના નિર્ણયનું સ્વાગત કર્યું છે. આ પ્રોજેક્ટ્સમાં એક સ્પેશિયાલિટી હોસ્પિટલ, એક કૃત્રિમ અંગ ફિટમેન્ટ સેન્ટર અને એક વ્યાવસાયિક તાલીમ સંસ્થાનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં પેલેસ્ટાઇનના દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું કે આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે કે જ્યારે પેલેસ્ટાઇનના લોકો તાજેતરના સમયના ગંભીર માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સ્પેશિયાલિટી હોસ્પિટલ અને કૃત્રિમ અંગ ફિટમેન્ટ સેન્ટર સ્થાપિત કરવાની ભારતની પ્રતિબદ્ધતા આરોગ્ય સંભાળ સેવાઓને મજબૂત બનાવવામાં અને અસરગ્રસ્ત લોકોના પુનર્વસનમાં યોગદાન આપશે. અમેરિકન સેનાએ કહ્યું છે કે તેણે આજે ઈરાન પર હુમલાઓનો એક નવો તબક્કો શરૂ કર્યો છે. યુએસ સેનાના સેન્ટ્રલ કમાન્ડન્ટ સેન્ટકોમે જણાવ્યું કે આ હુમલાઓ ઈરાની દળોને હોર્મુઝ સામુદ્રધાનીમાં વાણિજ્યિક શિપિંગ પર હુમલાઓ કરવા ઉપયોગમાં લીધેલી લશ્કરી ક્ષમતાઓને વધુ નબળી પાડવા માટે છે. દરમિયાન ઈરાનના રાજ્ય મીડિયાએ એક અહેવાલ આપ્યો છે કે અમેરિકાએ દક્ષિણ બંદર શહેર બુશેહર પર હુમલા કર્યા છે, જ્યાં દેશનો એકમાત્ર નાગરિક પરમાણુ પાવર પ્લાન્ટ છે. બીજી તરફ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ IRGC જણાવ્યું કે તેણે બહેરીન અને જોર્ડન્સના યુએસ લશ્કરી સુવિધાઓ પર બદલો લેવા માટે હુમલા કર્યા હતા, જેમાં તેમના લશ્કરી માળખા, એરક્રાફ્ટ શેલ્ટર, મુખ્ય કમાન્ડર સેન્ટર અને વ્યૂહાત્મક ડ્રોન પર હુમલો કરાયો છે. એક નિવેદનમાં IRGCએ જણાવ્યું હતું કે તેની એરોસ્પેસ ફોર્સે ઈરાન સામે નવા યુએસ આક્રમણના જવાબમાં જોર્ડનમાં અલ અઝરાક ખાતે યુએસ લશ્કરી મથકને નિશાન બનાવ્યું છે. ફિફા વિશ્વકપ ફૂટબોલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના આજે રાત્રે અમેરિકાના એટલાન્ટા ખાતે બીજી સેમીફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થશે. પહેલા સ્પેન ગઈકાલે રમાયેલી પ્રથમ સેમીફાઇનલ મેચમાં ફાન્સ પર 2-0 વિજય મેળવીને ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું હતું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બેલ્જિયમના બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયન કમિશનર ફોર સ્ટાર્ટઅપ્સ રિસર્ચ એન્ડ ઇનોવેશન એક્ટેરીના જહારીવા સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠક દરમિયાન તેમણે સ્વચ્છ અને હરિત ઉર્જા ટેકનોલોજીમાં સંશોધન માટેની તકો અંગે ચર્ચા કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતના સેમીકન્ડક્ટર માળખાને મજબૂત બનાવવા કેન્દ્રીય મંત્રીમંડળે સેમીકોનના બીજા તબક્કાને મંજૂરી આપી. ઉત્તર પ્રદેશમાં 46 કિલોમીટર

નો છ માર્ગીય ગ્રીનફિલ્ડ એલિવેટેડ કોરિડોર મંજૂર. ભારત યુકે વ્યાપક આર્થિક વેપાર કરાર આજથી અમલમાં, પહેલા દિવસે 140 મિલિયન ડોલરની નિકાસ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: पे उकेरते हैं पेंटिंग की तरफ।
1: जरूर सुनिएगा ये दिलचस्प बातचीत बॉम्बे टॉकीज में 18 जुलाई शाम 4 बजे सिर्फ विविध भारती पर।
2: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन। कुछ ही पलों में आप सुनेंगे कार्यक्रम चित्रलोक।
3: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
4: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
3: ડિપ્લોમા બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
4: કેજેઆઈટી સાવલી।
5: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
3: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
0: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
5: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
5: યે હે આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
6: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।
2: चित्रलोक कार्यक्रम में आप सभी श्रोताओं का हार्दिक स्वागत है। कार्यक्रम की पहली पेशकश फिल्म आई हेट लव स्टोरीज से, आवाजें हैं श्रेया घोषाल और सोना मोहापात्रा के, बोल लिखे हैं कुमार ने, संगीत विशाल शेखर का।